કોઈ સંતરીઠા ના ખાઈ વ્યાયામ શબ્દ કરી ધૂમપાન વગેરામાં તેટલું ના રહી તમા ઘણા નિયંત્રણ કરી આજ નિર્ણય કામ નિશાકાર રોગો છે સ્વસ્થ જીવન